દસંગી જરંગે લોપસંગ તંદારે સલકાને લૂસને જેચ ગાજે આકાશવાની લેને શુંજીક્તાં ઇન ફેતોગ છસો છાદં ફેચાદુ ગાસાત છસો છાદં સ્કરમાં ગપચુંગા છુકપા ફેલેમેલુ રિક સંચેસલા ફુલેન ફેલેમેલુ ડિગ્રી મેનાંગા સમસંગ સ્કૂલા કોલેજ ગર્લ ફેલેમેલુ કિશોર કુમાર તંગ શિવ કુમાર ની સનજત લૂસુમકન શિવ કુમાર યાંગ લુયાંગ શ્રીકન બપ્પી લહેરી